0: સવાલ આખરી તારીખ હૈ. રાજ્યપાલ હરિભાઉ બાગડે કહ્યું હૈ કે જૂના જમાના ઉઈ ભારત ભણાઈ લિખાઈ રો કેન્દ્ર રહ્યો હૈ. વે આજ લોકભવન માય કર્ણાટક માય ધારવાડ રા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રા વિદ્યાર્થીઓ સાગે મુલાકાત રે દોરાન બોલ રહ્યા હા. એક ભારત શ્રેષ્ઠ ભારત રા તેત વિદ્યાર્થીઓ સાગે મુલાકાત રે દોરાન રાજ્યપાલ રાજસ્થાન રા મહાપુરૂષા અર ઐતિહાસિક સ્મારકા રો જિકર કીનો. નવી શિક્ષા નીતિ રો જિક્રો કરતા થકા શ્રી બાગડે કહ્યું કે ઇન માય નૌજવાના ને હર હલકા માય અગાડી બનાવણ માથે જોર તિયોચ્યો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ ભરતપુર અર ડીગ જિલ્લા રા આલા અહેલકારા સાગે મીટિંગ કરર વઠે વિકાસ રા કામા રા બારા માય ચર્ચા કીની અર જરૂરી હુકમ દીના. મુખ્યમંત્રી ડીગ જિલ્લા રા શ્રીનાથજી મિંદર માય જાત્રુઆ સાગે વાતચીત કીની અર સુબિતા ના બારા માય જાણકારી લીની. ઈ દોરાન ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ બેઢમ અર રાજસ્થાન ધરોહર પ્રાધિકરણ રા અધ્યક્ષ ઓંકાર સિંહ લખાવત મોજુદ હા. समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहे हो. बीकानेर रा पीबीएम सफाखाना माए ऑपरेशन नु भ्या जापा पाछे छह लुगाइया री तबियत खराब है जावन रा मामला माए चिकित्सा विभाग मेडिकल कॉलेज रा प्रिंसिपल नु रिपोर्ट मांगी है. ऐसा गई जूतपुर मेडिकल कॉलेज हुई जानकारा री टीम जांच सारू बीकानेर भेजी जी है. ઈ વિચે ચિકિત્સા મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંસર આજ જયપુર માય અહેલકારા સાગે મીટિંગ કરર મામલા રી જાણકારી લીની અર અડા વાકયા રોકણ સારું સગળા જરૂરી જતન કરન બાબત કહ્યો. ખબર નવીસા સાગે વાતચીત કરતા થકા ખીંસર કહ્યો કે બીકાનેર રો ઓ મામલો કોટા માય લાડલા દિનાભ્યા મામલા સરીખો ની હૈ.
1: पहली चीज ये चारों केसेस अलग अलग टाइम के हैं, एक टाइम नहीं है. अलग अलग कॉजेज है. दो पेशेंट जब आए थे वो उनकी कंडीशन काफी गंभीर थी. गांव के अंदर क्या होता है, टाइमली नहीं लाते हैं, टाइम ज्यादा लग जाता है, गर्मी पड़ रही है, डिहाइड्रेशन है. तो इसके अंदर क्या है कि एक पेशेंट थोड़ी सी गंभीर है, बाकी जो आपके तीन पेशेंट्स हैं वो अभी स्थिर है. उनका यूरिन आउटपुट भी सही है. ये कोटा वाला एपिसोड से कोई इसका लेना देना नहीं है, ना वो सेम कैरेक्टरिस्टिक्स थी जो कोटा के अंदर.
0: ધ્યાનજોગ હૈ કે બીકાનેર માય ઓપરેશન નું ભ્યા જાપા પાછે છ લુગાઈયા રી કિડની માથે અસર પડવાની જાણકારી મિલી હૈ, જદકે ઘણી માંદી એક લુગાઈ ને વેન્ટિલેટર માથે રાખી છી હૈ. ચિત્તોડગઢ માય રાષ્ટ્રીય વયોશ્રી યોજના રા તેત આજ બુઝુર્ગા ને જિંદગી આસાન બનાવણ માય મદદગાર સાજો સામાન દિયા ચ્યા. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી અવિનાશ ગહેલોત 832 બુઝુર્ગા ને એ ઉપકરણ દીના. वे बतायो कहीं सारू लारला साल नवंबर महीना माए खास शिविर लगार पात्र लोगा ने पिछाण करी जी, चिंपा छे वानी जरूरत रे मुताबिक 85 लाख रुपया मोल रा उपकरण तैयार कराई चिया. भारत रा सामान री दिसावर माए बिक्री लारला 12 साल माए 468 अरब डॉलर उ बधर 863 अरब डॉलर ताई पूग की है. वाणिज्य और उद्योग मंत्रालय रा वाणिज्य विभाग माय संयुक्त सचिव साकेत कुमार आज जयपुर माय आ जानकारी दीनी. केंद्र माय एनडीए रा राज रा 12 साल पूरा फेवन रा सिलसिला माय राखी जी एक कार्यशाला माय श्री कुमार कहो के ई मियाद माय सेवा हलकाऊं जुड़ी बिक्री माय 9% बत्ती बढ़ोतरी दर्ज करी जी. શ્રી કુમાર ન્યારા ન્યારા દેશા સાગે કરી જ્યા મુક્ત વ્યાપાર કરાર ઉપજી નવી સંભાવનામાં રબારા માએ જાણકારી દીની. વે કહ્યો કે ઇનું ભારત ઉન દિશાવર માય સેવા અર માલ વેચણવાળાને બહેતર મોકા મિલ રહ્યા હૈ.
2: आज का ये आउटरीच कार्यक्रम भारत सरकार की उस प्रतिबद्धता को दर्शाता है जिसके तहत ये सुनिश्चित किया जा रहा है कि हमारे निर्यातक भारत के मुक्त व्यापार समझौतों और उनके माध्यम से सृजित हो रहे अवसरों का पूर्ण लाभ उठा सके. उद्देश्य मुक्त व्यापार समझौतों का ये सुनिश्चित करना है कि व्यावसायिक निर्यातक एमएसएमई और मैन्युफैक्चरिंग क्लस्टर्स इनका प्रभावी ढंग से उपयोग कर निर्यात बढ़ाएं, नए बाजारों तक पहुंच बनाएं और हमारी जो ग्लोबल वैल्यू चेन है उसमें भारत की स्थिति को मजबूत करें.
0: सरकारी ई मार्केट प्लेस जैम रे जरिए खरीद बिक्री करण वाला सूक्ष्म लघु उद्यमारी तादाद साल 2016-17 रा करीब 2300 बधर अब 12 लाख वे की है. जेमरा मुख्य कार्यकारी अधिकारी मिहिर कुमार आज नई दिल्ली माए खबर नवीसा ने आ जानकारी दीनी. वे कहो कि जैम माथे महिलाओं रा मालिकाना हक वाला उद्यमारी तादाद ए बधर अब 2,16,000 न पार कर की है और महिला उद्यमिया का न्यू खरीदी 93,000

0: નવલોમાં ઢાળીને દેવી કો એન કટમાં ભડકા રામ રામ નવલોમાં
1: રામ રામ ઘણી ફાટક તોડો માં ઓડાળીડી પડી કોણ હે મેં આવરા
0: આવું ભાઈ આવું આ તો મેં હું નવલોમાં નરેશ
1: ઓ આવ ભાઈ ચડતો સરેશ હર નામ હે નરેશ
0: હા નવલોમાં
1: ઓર મેં આવરો કમ
0: ઓ આઈ ગો નવલોમાં
1: ભાઈ
0: ઊંડા ઘણા પડ્યો ડે બેટા ને
1: કમ પડ્યો ભાઈ થારે ઓ ગીતડ તો હુણી હું કો કે ની મારે કાંદમ પડ્યો ની
0: ઓ
1: બાદ મારે હોળે આના દાઈ આઈ તાવડો પડે તાવડો પડે
0: તો તાવડો તો પડે કઈ હે નવલો બા ને ઇતી તો લૂ બાજે ને ઇતઈ અમે ઓંધીરા ને પૂરા દિન યું હે કે મોસમ કે પૂરો ઓર પૂરો અમે જલવાયુ પરિવર્તન જાણે એક દો દિન મી જેગો ઇતો નવલો બા દેખો કે મોસમ બદલ્યો હે કટી તો કોઈ પતરા ઉડે ને કટી કોઈ છપર ઉડે ને આજ કે કાલે કહેતા કે કિનઈ પતરા હાજો કિનઈ ખેત મે લાદા
1: અરે કે કોણ ભાઈ દેખે કે કુદરત તો આપરો કામ કરી
0: રહી
1: તુફાન આવે તો હરતા હે જો મને કહો હે કે ભાઈ આપણે કોઈ કે ની કે ચીજ બુજ ને કાટી
0: આ હેટી રાખ ને મેલ દે
1: તો બચાઈ દે આવે નરે મારે પેલ કે આ એક દમ દૂર જો આયો તો કુતર હે ઉડગી
0: પૂરી પૂરી
1: બાળ રખન ગી પરી
0: ઓ
1: આ થોડી ઘણી ફળગટી હી બા કુતર ફળગટી ભેળી હોગી ભેળી હોગી એમ ભેળીઓ તો કે ભાઈ ભાઈ અમુલો કઈ આ ગાલે કે
0: નહીં ગાલે સાચી વાત
1: પણ અમે કરા કહું મેં કોઈ કે ભાઈ ભેળો ખન કરી પતરા એટલે ઈ

0: વાહ ભાઈ રે વાહ, તો કઈ નઈ, મારે મોટી મોટો હારો,
1: અમે ચિત ઠાણે આગો નવલો બા
0: ઠાણે એમ દિન ભર કઈ નઈ ભટકતો ફિરે ઠીકે તો કોઈ કોની આ અમે દેખે ભાઈ કે કાલે દિનું કે હાલ નો ખેત આર કોઈ દેખો હુડ પાડ આળો કામ રો બાકી રહ્યો વો કરલો તો કરલો થોડો ખાદ બિકેર દો આર અમે હોય કે નઈ બેડારા ભાઈ મોતી ની